BFB의 스코어카드 리디 순위하는 사라 답이 선프나레 데리데리 스와그 거나 자한치 스르다 아사 카리크럼 거산사마 이컨다고 카리크럼 자하버 시빈의 하미 거산사라 그시리 순더 바나나 사킴사 바니 비시마 자사 거니사오 Rabbi Shivani Shrata, you summy, mita mita git sangit, bibana, you, ghar sansar sambandhi, jankari rani nisa, mira azako, you ikanta karikramasi, amili, euta hamro, atmiki, manasik ra sharirik jivan, kosiri swasta rana sakso, bani bishima apani rani sa. Resi krama, aliku summy masi, ma aza charsa garnisu, chiti bachala si, kosiri santa pani, cha upai bariban, ra karikramasi, abhi shivan tabele hamilai, 105.4 megahertz, tuning गरे सुन्न सक्नुहुने सब अब बच्चाहरुको यो जिते कुराहरुमा के कस्तो रहेको छ हामी अवश्य चर्चा गर्ने नै छौ तर त्यो भन्दा अगाडि लागौ अहिलेलाई पनि यो मिठो गीत सुन्ने क्रम तर्फ